મારા જોશી બેઠો મારે ગણીએ વાચે સુણો તારી પોતી જી મારા જૂના જોશી.